0: છે?
1: ભગવતી છંતો પ્રસાદ કથતે કે આ છિજ દેસે કે આપ જ પેસે
0: કે આ કંજ કરમે કે આ પંજ પરમે
1: કે આપ જ લોકે કે આદિત સુકે
0: કે આપ તૂત ભરને કે પ્રભૂત કરને
1: કે રાજન પ્રભા હે કે તરમંગ તુજા હે
0: કે અશોક ભરને કે